0: Are you aged 16 and over and living in Dallow or South Ward in Luton? Join our Employment and Economic Inclusion Project totally free. Get expert advice, training and one-on-one support to help you move closer or into paid employment. To register or for more info, please contact 01582 725 500, email admin@diversefm.com or visit us at diversefm.com and take that first step today. Brighter Future Project, supported by Healthier, Wealthier and Happier Communities Fund, funded by Peabody, managed by the Bedfordshire and Luton Community Foundation.
1: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે, અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માળા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીત માળા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે. લુટન, ડન્સ્ટેબલ, હાઉટન રિજિસ, લેટન બઝર્ડ, એલ્સબરી, મિલ્ટન કિંગ, સોલોટેવ, અને ત્યાંથી 102.8 FM ઉપર લુટન, ડન્સ્ટેબલ, હાઉટન રિજિસ, લેટન બઝર્ડ, એલ્સબરી, મિલ્ટન કિંગ્સ, સોલોટેવ, અને નોર્થહેમ્પ્ટનના ટોચમાં, યા તો પછી ન્યૂપોર્ટ પેગ્નર પણ પહોંચી ગયા હોય, કે પછી આ બાજુ આવીને ડાપો જમણો કરીને સીધા બેડફોર્ડ બાજુ જ્યાં રાઠોડ સાહેબ અને પરિવાર છે. હા, સંદેશો તમારો મળી ગયો છે અને ફરમાઇશ પણ આવવા માંડી છે. અરે વાહ, અતિ સુંદર. આવી જ રીતે સંદેશો મોકલો, એમને કેવી રીતે મોકલો, 0756868686863 વોટ્સએપ કરીને, હે ને, આનંદ આવી જાય. અને ત્યાંથી આ બાજુ સ્ટીવનેજ, વેલિંગ્ટન સિટી, હેટફિલ્ડ અને નેબવર્થ અને અનેક આજુબાજુના વિસ્તારોમાં, યા તો પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં સાંભળતો હોય, આપનું સ્વાગત છે. આ છે ડાયવર્સ એફએમ ગીતમાળા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. તમે સાંભળો અને બીજાને સંભળાવો. એમ કેમ છો ને બધાએ? વારું વારી લીધું કે હવે જરાક હજી ચા પાણી ચાલે છે? દેશી. અચ્છા, આપ સાંભળ્યા છો ગીતમાળા

श्रोता मित्रों आम सामरिया चौक गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर गीत माला कार्यक्रम दर गुरुवारे अपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे रात ना 8 થી 10 કલાકે આજે ફ્રી ફોલ છે તમારે જે ગીત સાંભળવું હોય હું સંભળાવીશ એટલે ખબર પડી જાય ને કે આ ભાઈ તૈયારી કરી નથી આવ્યા ચિંતા નહીં કરો 10,000 નો સ્ટોક છે તમારે કયું સાંભળવું છે હા પણ લેટેસ્ટ હોય તો મને નથી ખબર હે પણ ગોતી કાઢીએ ને જેમ રાઠોડ સાહેબે અમને મોકલાવેલું છે કે ખાસ કરીને જન્માષ્ટમીના માટે કાલે જન્માષ્ટમી છે તો તેનો પ્રસંગ કેવી રીતે મનાવશું આપણે બધા ભેગા મળીને મનાવીએ અને વિભૂતિ મહેતાએ જે ગાયેલું છે નગર નંદજીના લાલ

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ. રાતના 8-10 કલાકે 102.8 FM ઉપર લુટન ટ્રબલ આઉટ એન્ડ રિજિસ લેટ એમ્બર્સ ડેલ્સ બરી મિલ્ટન કિંગ્સ ની ઉપર પેગદલ અને નોર્થમ્પ્ટનના ટોચમાં, અને આ બાજુ ડાબો જમણો કરીને પાછા આવીએ તો સીધા M1 ઉપર આવો કે કોઈ પણ બીજા રસ્તા ઉપર ધ્યાન રાખીને આવજો. તો સીધા આપણે બેડફોર્ડ બાજુ આવી જાય, અને બેટફર્ડથી જ્યાં રાઠોડ સાહેબ, હા એ પણ એ બેટફર્ડના ઓલા ખૂણે રહે છે. મને એમ કે હમણાં બધા બસ ભરીને ત્યાં આવી જશે, એને ચિંતા નહીં કરો, એને એમનું દિલ ઉદાર છે. હા, બેઠા બેઠા ત્યાં બધા ફોટા એવા મોકલે છે, મને એમ લાગે કે હું અહીંયા શું કરું છું, હે ને. અચ્છા, ફરમાઇશો પણ સુંદર મોકલે છે, બરાબર છે. અને એવી જ રીતે આગળ જાય તો સ્ટીવને જો વેલિંગટન સિટી, હેટફિલ્ડ, નેબોર્થ કે જ્યાં પણ જતા હોય ત્યાં આપનું સ્વાગત છે. જ્યાં પણ સાંભળતા હોય આપનું સ્વાગત છે. ડેબ રેડિયો પર સાંભળતા હોય લુટન અને આજુબાજુના વિસ્તારોમાં તો પણ આપનું સ્વાગત છે આવી જ રીતે. અને ઘણી વખત એમ કરે ને કે જુદી જુદી વાતની બધી જુદી જુદી વાર્તાઓ કરતા હોય, પણ જ્યારે ચાંદની વાત આવે ત્યારે લોકો શું કહે છે એ પણ સાંભળીએ ને. જાતા પહેલા હું ઉભા રહ્યો છું, એક મિનિટ હું તમને એ પણ જણાવી દઉં. બે અટપટો ઓખાણાના જવાબ આવ્યા છે. હા, એક તો હા અટપટો ઓખાણો આ પ્રમાણે છે કે હા કેવું પડે એમ બરાબર આમ મગજ દોડાવી છે, અને એમ કેવું પડે. ત્રણ અક્ષરનું મારું નામ સૌથી ઊંચું છે મારું માન, ત્રણ અક્ષરનું મારું નામ સૌથી ઊંચું છે મારું માન. મધ્ય જાય તો પાડી બનું, મધ્ય જાય તો પાડી બનું, પ્રથમ જાઓ તો બનું પડ. આ છે અટપટો ખાણો. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868683. તમે સાંભળો અને બીજાને સંભળાવો. ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. પાપડ ને પાપડી ખોટું છે અને કમલ પણ ખોટો છે, હું અહીંયા બેઠો છું સાચો.

श्रोता मित्रों, आप संपियाचो गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर गीत माला कार्यक्रम दर गुरुवारे अपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करिए छे। रातना 8-10 कलाके 102.8 FM पर या तो www.diversefm.com पर दुनिया कोई पण खूणा में आपनु स्वागत छे। अविज रीते नमस्ते, क्या थी? हाँ, इंडिया थी पण सांभळे छे। अरे बधे अत्यारे जागीने बधो एम के ने कौंब पाणी एटले आम कड़क चाय बनावी होय ने तो आम टेको रे जरा हूँ साहेब बराबर छे के नहीं। अने अभी ज रीते एम कहेवाय ने के कौंब पाणी तो ना कहेवाय पण एम के ने કે શુદ્ધ ભાષામાં બોલે તો ચા પાણી હોય તો વધારે સારું હોય ને, કડક ચાય હોય એમાં સાઈડમાં એક નાનું ખારું બિસ્કિટ હોય ને તો વધારે ચાલે હે। લઈ આવવાની જરૂર નથી, અહીંયા સ્ટુડિયોમાં આવું હોય તો ચોક્કસ આવજો। આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા।

0: ગુજરાતી રેડિયો સાંભળો ડાયવર્સ એફએમ પર અને લાભ લો ગુજરાતી ગીતો, ગઝલો, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો, જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 એફએમ ઉપર, યા તો www.diversefm.com ઉપર. અચ્છા, મને આશા છે કે આપ સૌ એમ કેમ છો, બારું આરી લીધું હશે અને વાત જોતા હશો કે કયા કયા સંસ્થા સમાચારના આવે છે. એમાંના એક તો તમને ખબર જ હશે ને કે સુંદર શિવકથા બેઠી છે. તારીખ 2 તારીખના ચાલુ થઈ ગઈ હતી સપ્ટેમ્બરની અને 8 તારીખ સુધી છે. અત્યારના કાર્યક્રમમાં આ પ્રમાણે છે, બપોરના 3:30 થી 6:30 વાગ્યા સુધી, 3:30 વાગ્યા પછી 3:30 થી કથા, 6:30 વાગ્યા આરતી, 7 વાગ્યા પછી પ્રસાદી. પણ કાલે 4 સપ્ટેમ્બર જન્માષ્ટમીનો સ્પેશિયલ કાર્યક્રમ છે, એટલે 2 વાગે કથા ચાલુ થવાની છે, એટલે ભૂલતા નહીં ભાઈઓ બહેનો. શ્રોતા મિત્રો, જરાક ધ્યાનમાં રાખજો હે ને, મોડા ના પહોંચતા પછી કે તને કથા મિસ થઈ ગઈ. કારણ કે લાભ લેવાનો હોય તો ચોક્કસ વહેલા વહેલા પહોંચી જાજો. 2 વાગે કથા શરૂ થશે, 5:30 વાગે આરતી છે, 6 વાગે ફરારી ભોજન છે. અને આ છે શ્રી સનાતન સેવા સમાજ હિન્દુ ટેમ્પલમાં, હેરિફોર્ડ રોડ, લુટન એલ્યુ 4 OPS. અને ખાસ કરીને આ જે વ્યાસપીઠ ઉપર છે, પૂજ્ય શ્રી ગિરિબાપુ, પ્રણામ આપને. આપ સાંભળતા હોય કે ના સાંભળતા હોય, પણ હું આપને પ્રણામ કરું છું. અને તમે અહીંયા લુટન પધારેલા તે બદલ શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ આનંદ આપે અને ખૂબ જ આનંદ આપો છો તેવી મને વાતચીત મળેલી છે અને ખૂબ જ આનંદ આવે છે. હા, આપને બધાને એમ કહે, હા આમંત્રણ નહીં, નિમંત્રણ છે. આમંત્રણ તો આવાય તો આવજો, પણ નિમંત્રણ છે ને એટલે આવવું જ પડશે, બધું પડતું મૂકીને આવી જાઓ. અને હવે તો ફ્રાઈડે ને પછી સેટરડે ને શું ચાલે છે, ફ્રી જ છો ને બધાએ? હા, બધું મૂકી દો. અને આવી જ રીતે શ્રોતા મિત્રો, અને આ છે, આ ખાસ કરીને આ આખો કાર્યક્રમ સ્પોન્સર કરેલો છે શ્રીજી સુપર સ્ટોર ડન્સ્ટેબલમાં. અને હા, કહેવું પડે ધન્યવાદ આપ સૌને. આવી રીતે બીજી માહિતી હું આપને આપી દઉં કે શ્રોતા મિત્રો, કે ચાલો પટેલભાઈની જાનમાં હું તમને નિમંત્રણ આપું છું. અચ્છા, બસ ભરી ભરીને આવજો તો એ વાંધો નહીં. એના બસ ભરીને ના હોતા, હવે ખાલી 25 ટિકિટો જ બાકી છે. હા, ચાલો પટેલભાઈની જાનમાં તારીખ 27 સપ્ટેમ્બરના ગુજરાતીનું નાટક અહીંયા ફૂલ કોમેડી ઇન્ડિયાથી આવેલું છે. પંકજ સોઢા વાયા લુટન નવરાત્રી એસોસિએશનના ચેરિટેબલ ટ્રસ્ટ જે છે તેને દ્વારા આપની માટે લઈ આવ્યા છે. લુટનમાં, લુટન ગામે, હા એમ કહેવાય ને, લીમડી ગામે ગાડી મળી એમ, લુટન ગામે ગાડી મળી એવું છે ભાઈ. હે, બધું થોડુંક સ્વાયલી પણ બોલવું પડે ને, એટલે બધા ભાઈઓ બહેનો તૈયાર થઈ જાજો. 25 ટિકિટ આજુબાજુમાં બધાને કહી દો જો હે ને. અને ખાસ કરીને તમે આવો, આનંદ માણીએ. આવી જ રીતે જો તમે સાથ આપશો તો અમે બીજા નાટકો પણ લઈ આવી શકે. અને ઘણી વખત શું છે કે નાટકો ના આવી શકે તો અમે પણ જરાક તકલીફમાં, આપણને એમ લાગે કે નાટકો ક્યારે આવશે, હવે શું થશે. 3-4 વર્ષ તો નાટક બંધ જ હતા ને, એટલે પણ હવે પૂરી કોશિશ કરી રહ્યા છે. અને અમે જેવો બધા પૂરી કોશિશ કરી રહ્યા છે, તમારા બધાએ સાથ આપવાનો છે. અને હા, તમારી સંસ્થાને પણ જો નાટક રાખવું હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરો. અહીંયા કોઈ ચિંતા નહીં કરો. મેં તમને કીધું ને કે 15 વાળીએ ટિકિટ બાકી છે, કેટલી બાકી છે? હા, તપાસ કરી જાઓ, ઉભા રહ્યો જો, અહીંયા ક્યાંક લખેલું છે. હા, 5-6 બાકી છે, અને 20 વાળી કે અને થોડીક બાકી છે. ચોક્કસ સ્ટુડિયોમાં ફોન કરો, યા તો મને ફોન કરો 0771313014. ધન્યવાદ.
2: To hear from our sponsor, Big Yellow Self Storage. Running out of room at home or work? Big Yellow offers over 20 flexible storage sizes, from a few boxes to large business units. Store for as little as 2 weeks with no long contracts or hassle. Their facilities are secure too, with 24/7 CCTV, PIN access, and individually alarmed rooms. Whether it's clutter, stock, or seasonal items, reclaim your space today. Get an online quote now and make more room in your life at bigyellow.co.uk. Looking for delicious Indian and Bangladeshi flavors? Check out Bombay Kitchen Luton. We offer free home deliveries for orders over £15 up to a 5 mile radius. We also have 15% discount on all website orders at bombaykitchenluton.co.uk. Don't wait and try today. Order on our website or call us on 01582 722 041. We also cater for all occasions such as parties, birthdays, conferences and even weddings.
3: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મિજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 દશાંશ પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8 થી 10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

0: श्रोता मित्रों, आप सुन रहे चौकुजाती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.divasfm.com पर। अटपटो ओखाणो आ प्रमाणे छे, त्रण अक्षर नु मारू नाम सौथी ऊंचू छे मारू मान। मध्य जाय तो पाडी बनू, प्रथम जाव तो बनू पड़। एक जवाब साचा नहीं आता। कमल नथी, कमळ नथी, पापड़ नथी, पापड़ी नथी। विचारी जो, साव सहेलू छे। अने आना वगर तो अरे घणी वक्त एम कहेवाय ने के आपणे एक जे व्यवस्था बधी होय, गुजराती भाषामां एम कहे ने व्यवस्था छे के ट्रेडिशन, જ્યાં પણ ઘણી વખત અત્યારે તો બધા એવા ચગી પડ્યા છે ને કે જિંદગીમાં પણ એને ના પહેર્યું હોય તો પહેરી લે। આપ સાંભળ્યા છો ગીતમાલા, સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868686863। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા।
1: માં ક્યા કહેતી થી?
2: કહેતી ક્યા થી? બસ કાજલ કા ટીકા માથે પર લગાકર ભલૈયા લેતી થી कि उसके लाडले को किसी की नजर न लग जाए।
1: जानते हैं बाबूजी, श्याम सावरे भी अपनी माँ से ऐसा ही पूछा करते थे।
2: क्या

श्रोता मित्रों, आप सुन रहे हैं जो गुजराती कार्यक्रम गीत माला। ओब्रिगाडो पोर्चुगल थी। अच्छा स्मिता जी नमस्ते, आशा छे कि आप सब हेम केम छो। बताई त्या अपनी फरमाइश पूरी कोशिश करवानी ट्राई करसू। ओके आवी ज रीते बधी धीरे धीरे फरमाइशो आवती जाय छे, पण ई पहेला पण कही दऊं, त्रण अक्षरનું मारू नाम, अटपटा ओखाणાની વાત કરું છું। ત્રણ અક્ષરનું મારું નામ, સૌથી ઊંચું છે મારું માન, મધ્ય જાય તો પાડી બનું, મધ્ય જાય તો પાડી બનું, પ્રથમ જાઉં તો બનું પળ। જયુજી તમે ક્યાંથી આ ગોઈતું છે જવાબ? બસ બસ બસ, સાચો જવાબ છે પાઘડી। સાવ સહેલું હતું શ્રોતા મિત્રો, પાઘડી। હા ત્રણ અક્ષરનું નામ જ હતું ને। વેલ ડન, કોંગ્રેચ્યુલેશન। આવી જ રીતે મારે એમને અહીંયા છે ને આ ખુરશી સોંપી દેવી છે, આવી જાય અહીંયા બેટ પરથી, આવી જાઓ। અચ્છા આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા

જન્માષ્ટમી અને પ્રણામ તમને પણ. તમને પણ હેપી જન્માષ્ટમી. મને આશા છે કે આપની જન્માષ્ટમી ખૂબ સુખ શાંતિથી જાય જ્યાં પણ મનાવતા હોય કાલે. અને કાલે ખાસ કરીને લુટન મંદિરમાં ભૂલતા નહીં, ખાસ કાર્યક્રમ છે એટલે પહોંચી જાજો. અને એમાં લાભ લેવા માટે ગિરિબાપુજી હાજર છે જે શિવકથા કરી રહ્યા છે.

श्रोता मित्रों, आप सुन रहे हैं चौकुजाती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.divasfm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपने समझ रजूआत करवानी पूरी कोशिश करी है। रातना 8-10 कलाके 102.8 FM पर लूटन टंस्टेबल हाउट एंड डिजिट लाइट एंड बजट हेल्स परी मिल्टन किंग्स हॉलिडे मिल्टन किंग्स इन यूवर पैक डाल ने नॉर्थ अमेरिका ना टोच माने आ बाजू घनी वक्त केम्ब्रिज बाजू या तो पची बेडफर्ड में हो तो बेडफर्ड में नमस्ते निर्मला बेन प्रणाम आपने एम केम छो ने ठंडी जराक चालू थी गई जराक स्वेटर पहेरजो केवुं ना पड़े। अच्छा અને આવી જ રીતે આગળ વધીએ તો 102.8 FM ઉપર ત્યાંથી પછી આગળ વધીએ સ્ટીવને જવાય સ્ટીવને ટીવલિંગ ગાર્ડન સિટી જ્યાં નરેન્દ્રભાઈ આપ સાંભળી રહ્યા છો ડાયવર્સ FM ને અલેક્સા ઉપર ધન્યવાદ આરામ કરી રહ્યા છો અને અલેક્સા ઉપર આનંદ માણી રહ્યા છો ખૂબ ખૂબ ધન્યવાદ આપના સંદેશા માટે અને આવી જ રીતે સંદેશા મોકલતા રહેજો આપ સાંભળી રહ્યા છો ગીતમાળા સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868683 તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. ગીત માલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે. રાતના 8-10 કલાકે 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર તમે સાંભળો અને બીજાને સંભળાવો. આજ સાથે સમય પણ જતો જાય છે, થોડીક જ મિનિટો ક્ષણો બાકી છે આજના કાર્યક્રમ માટે. નહીં તો આવતા ગુરુવારે ફરી પાછા તો આપણે હાજર થઈ જશું આપની સેવામાં. ત્યાં સુધી હેમ કેમ રહેજો, શુભરાત્રી કોઈ આવજો, બાય બાય કેવું એ પહેલાં.